0: અરે આ તો એકલી
1: દેખો એમ કહો ભૂમિરો માયા બહુ જ કસાયા હું ને પીલી સીટમાં હામી સીટ નીકળો બીચમાં ભાઈ પાંગરે જે એવડો ફોટો ખીચા
0: ખીચા ખીચા.